નવરાત્રની નવદુર્ગાની આરાધનામાં અષ્ટમ દિવસ, અષ્ટમ દિવસના દેવી મહાગૌરી નામે વિખ્યાત છે.

અર્થાત એ વાણી અને અર્થના ઉપર સામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટે વાણી અને અર્થની માફક સંયોજિત થયેલા જગતના માતા પિતા પાર્વતી અને પરમેશ્વરની વંદના કરું છું એમ મહાકવિ કાલિદાસ રઘુવંશના મહાકાવ્યના પ્રથમ સર્ગના પહેલા શ્લોકમાં આ કહે છે. અરે એ ભગવતી ગૌરી જેને માટે આ શ્લોક બહુ જાણીતો છે,

हे महादेवी, ज्ञानाथी समस्त શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે એ તમે મેધા શક્તિ તે તમે મેધા શક્તિ છો. દુર્ગમ ભવસાગરથી પાર ઉતારનારા તમે નૌકા રૂપ છો. તમારી ક્યાંય આસક્તિ નથી. અને સાથે જ કૈટવ દૈત્યના શત્રુ ભગવાન

गौरी, જેમના મસ્તકે ચંદ્ર શોભી રહ્યો છે તે મહાદેવજીથી સન્માનિત થયેલા હે ગૌરી દેવી, આપને મેં પ્રણામ કરીએ છીએ. એ ગૌરીનું ભવાની તરીકે શંકરાચાર્યજીએ દેવી અપરાધ ક્ષમાપનમાં સ્તોત્રમાં સુંદર સ્તવન કર્યું છે. ભવાની કિતાભસ્માલેપો ગરલમશનં